નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાંયથી જોડાયો હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 2 મે અને સ્ટુડિયોની કલરમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ કોઈ પણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં આપણું મહત્ત્વ હોવું એ જ સાચી મિત્રતા કહેવાય છે ને. એટલે કહેવાય છે કોઈની સાથે મિત્રતા રાખીએ છીએ પણ ત્યારે એવું પણ હોવું જોઈએ કે એમના લાઈફમાં કોઈ સ્વાર્થ વગરની જે મિત્રતા હોય છે ને એની સારી મિત્રતા કહેવાય છે. એટલે આપણે જ્યારે મિત્રતાની વાત જ કરીએ છીએ તો ભાઈ જોઈએ તો આપણે કૃષ્ણ અને સુદામાની મિત્રતાની જ્યારે આપણે વાત કરીએ છીએ, મિત્રતા જન્મો જન્મ સુધી બધાને યાદ હોય છે ને, અત્યારે પણ બધા યાદ કરે છે મિત્રતાને. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ગીતારાબારીના અવાજમાં 2026 નું ઓન યોર વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગરડમાં 10:06 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે ભાઈ આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આપણે કહીએ છીએ ને કે કોઈને દુઃખી કરીને ભાઈ આપણે જ્યારે સુખની અપેક્ષા રાખીએ છીએ ને એ સારી વાત નથી, અને જો આપણે કોઈને પણ દુઃખી કર્યા વગર અને દુઃખી કર્યા હોય ને તો ભાઈ દુઃખની ચિંતા કરશો નહીં. એટલે કહેવાય છે ને જ્યારે આપણે કોઈને દુઃખ આપીને પછી આપણે સુખની અપેક્ષા કરીએ છીએ એ સારી વાત નથી ને. ભાઈ તમે કોઈને સુખ ના આપી શકો તો ભાઈ કોઈને નારાજ કરવાનો પણ તમને હક નથી ને. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું અરીતે ગઢવીના અવાજમાં.

મિયાઓ મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે ને આપણે કહીએ છીએ ને કે ભાઈ જ્યારે વાણી મીઠી હોય ને તો ભાઈ દિલ મંદિર બને છે અને કર્મ સારા હોય ને તો ભાઈ જીવન પવિત્ર બને છે અને જ્યારે આપણે કહીએ ને વિચાર શુદ્ધ હોય ને તો મન શાંત રહે છે ને જ્યારે ત્રણેય વસ્તુ સારા હોય છે ને તો ભાઈ માણસનું આખું અસ્તિત્વ જ મંદિર જેવું બની જાય છે ને એટલે કહેવાય છે ને જ્યારે વાણી મીઠી હોય તો મંદિર અને કર્મ સારા હોય તો જીવન પવિત્ર બને અને વિચાર શુદ્ધ હોય ને તો ત્યારે આપણું મન શાંત હોય છે અને જ્યારે આપણે મનની વાત કરીએ જ્યારે મન શાંત હોય છે સ્ટ્રેસ ફ્રી હોય છે એની સાથે સાથે આપણે કહીએ છીએ ને આપણી હેલ્થ પણ સારી રહે છે ને હેલ્થ સારી હોય છે તો બધું જ સારું હોય છે ને એની સાથે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ઐશ્વર્ય મુજબ દરના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે

મેં આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યા છે અને સુંદર મજાના ગુજરાતી ગીતોની મજા માણી રહ્યા છો. હશે તમે નેવા સુંદર મજાના મધુર ગુજરાતી ગીતો લઈને અમે આવી ગયા છીએ. તો કહેવાય છે ને કે ભાઈ ક્યારેય નિરાશ ન થવું જોઈએ લાઈફમાં, કારણ કે કહેવાય છે ને જિંદગી ગમે ત્યાંથી ગમે ત્યારે અચાનક સારો વળાંક લઈને આવી જાય છે. એટલે લાઈફમાં ક્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે ને ત્યારે નિરાશ ન થવું જોઈએ. લાઈફ એટલે જિંદગીની જ્યારે આપણે વાત કરીએ, જિંદગી ગમે ત્યારે ગમે તે સમયની જ્યારે આપણે વાત કરીએ, સારો ટાઈમની સાથે સાથે આપણે કહીને સારો વળાંક અચાનક લઈને આવી જાય છે એ તમને ક્યારે ખબર પણ નથી પડતી. એની સાથે એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ 2024માંથી લેવામાં આવેલું ભાવિક ભોજકના અવાજમાં ઓન યોર વે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેરમાં 10:35 થઈ ગઈ છે. તો આપણે કહીએ છીએ ને લાઈફમાં એટલે જિંદગીમાં કોઈ પણ દિવસ પોતાની આવડત પર ઘમંડ ના કરવો જોઈએ. કારણ કે કહેવાય છે ને જ્યારે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ભાઈ પથ્થરની જ્યારે વાત કરીએ, પથ્થરને જ્યારે આપણે પાણીમાં નાખીએ છીએ ને ત્યારે પથ્થર એના વજનના કારણે પાણીમાં ડૂબી જાય છે ને. એટલે કહેવાય છે ને કે જિંદગીમાં જ્યારે પણ કોઈ પણ દિવસ પોતાની આવડત પર ક્યારેય પણ ઘમંડ ના કરવો જોઈએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

0: Continuous music. RM3.
1: બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ઐશ્વર્ય મોજબદારના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.